0: વીમો હોય, પશુપાલનમાં સરકાર બી સહાયતા દેવે, ડેરી વગેરે ઘણા તો થેડી સ્કીમ નહીં કરી,
1: કરી કોના બધી
0: અચ્છા કર્યા કરે, બેંક વાળા બી દેવે.
1: કરે
0: અબે બાત અગર આપા કરા આજકાલ યુવા પેઢી, તો બા ખેતી હું પશુપાલન હું વીમો કરીએ, તો થે સમજદાર કિસાન હોને રે નાતે, જાગૃત કિસાન હોને રે નાતે કઈ કારણ હોય?
1: અબ દેખો મેં હાલતે ભી બીમાર હે, મેરી તો પડ્યા કોન
0: નહીં, ખેતી હું પશુપાલન નું વિમુખ હો રહ્યા, મતલબ કામ નહીં કરનો ચાલ્યો.
1: હા બાત અભી હે, આજકલ ખેતી બચત હોય કોની,
0: અચ્છા
1: બચત હોય કોની, લોગ મતલબ સોચે ખેતી મેં બચત હોય કોની, લાસ્ટ માં કેડો જમાનો હોય નહીં હોય, તેને લોગ બહાર કમાવું જવું ડૂબ જાય,
0: પોસાવે કોની,
1: પોસાવે કોની,
0: બારે મજૂરી હળ કરે કે જાવે,
1: બાર અહીંયા ને કે જાવે છે ને બહુ 20-30 હજાર કઈ લે રહી આવે
0: મહિને,
1: બાબા
0: અટવે કોની,
1: અટવે કોની, અડ તક 4-5 મહિના ભાજે, લાસ્ટ માં 20-30 હજાર રૂપિયા
0: હગળો
1: બારી 5 બીઘા જોડા ના ચણા 1 લાખ રૂપિયા, 1,40,000 માલ હોય, તો 60,000 તો પૂરો હિસાબ કરવાનું ઘરું લાગી ગયા.
0: ઓહો, જણા ખેતી કઈ પોસાવે
1: કે નહીં પોસાવે?
0: ધન પોસવામાં આવી વે,
1: ધન પોસવામાં આવી વે, ભેંસ રૂ દૂધ લેવે 40 રૂપિયા કિલો, ગાયા રૂ દૂધ લે 32 રૂપિયા કિલો,
0: ઓહો,
1: ખડકા એ ભાવ 2700-2800 રૂપિયા બોરી રા,
0: બોરી રા મતલબ 5,500 કુંટલ રા,
1: કુંટલ રા,
0: જણા પોસાવે કઈ,
1: પોસાવે કઈ નહીં. એસા ઠીક હે બાબ, બટ બેટર ના જણા કરતલા થોડું.
0: કિસાન બડો ભારત રો મજબૂત હશે, કિસાન ઓર પશુપાલક હે જગા ભારતની રીઢ હે, અર્થવ્યવસ્થા કહેવે, કૃષિ પ્રધાન દેશ હે, ઓર કિતો મજબૂત હે, ઇન તમામ બાધા રે બાવજૂદ ભી ખેતી કરી રહ્યો હે, પશુ રાખ રહ્યો હે,
1: સહી
0: વાત હે. વ્યાપારી તો યાન કો કાઠેર કામ હે, કદી છોડ દે,
1: કદી છોડ દે.
0: તો ઇન વાસ્તે આપ સગળા કિસાન ભાઈઓ બાને પ્રણામ હે બારી બાર, કે આપ લોગ હિંમત રાખ રહ્યા હો. તો રામદેવજી શિક્ષા દીક્ષા ભી પ્રાપ્ત કરી પડ્યા,
1: કરી છે,
0: ઓર બાલ બચ્ચા પડે
1: પડે,
0: તો ગામ માં સ્કૂલ કીધી થાય,
1: સ્કૂલ બાર ને થાય, આજુબાજુ
0: બાકી મોટા ટાંકા પણ ઉડાય, ભરી જાવે
1: હોદ, મતલબ પીવું પાણી 12 મહિના ખતમ કોન હોય, 15-16 ટેન્કર પાણી આપવાનું હોદ,
0: બહુ ન કહો છો, પશવા વાસ્તે ન કહો,
1: બહુ પશવા વાસ્તે
0: કપડા લથા ધોને,
1: હા
0: ઓ થારે પીવું ને બડિયા રે,
1: ઓ પીવું ને બડિયા રે, વરસાદ રૂ પાણી,
0: હા
1: પીવું ને લી બડિયા રે,
0: ખેર બહુ બડિયા કામ હે, આ તો બડિયા વાત હે. તો રામદેવજી આપ મિલ્યા ઓર વતલ કરી, ઇન વાસ્તે આપ ઘણો ને ઘણો ધન્યવાદ,
1: શ્રી રામ રામ.
2: प्रत्येक मंगलवार, गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार.
0: हाँ तो भैया, तो थे बतल हुनीर रामदेव जी भी आप अनुभव बतायर बताया भी, आज किसान री वास्तविक दशा है कई, और पशुपालक की कई दशा बीरे बारे में भी आपरी पीड़ा बताई, आपरी बात बताई. और हमें देखो भैया, एक बाजार बावरी भी आज पांदड़ी आई है, નાગોર મંડીમાં આ જગા વિરાટ ચમકી મૂંગ આબે 8,600 રૂપિયા લેર, ઉપરેરમાં 9,100 રૂપિયા તાઈ બિક્યા. મૂંગરી બોલી આજ રહી 7,800 રૂપિયા લેર, ઉપરેમાં 8,500, ઓર ગંવાર રહ્યો આ 6,000 લેપર, ઓર 6,340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગંવાર મેં ભાઈ, આ તેજી હે. ઓર જીરો હે 17,500, 21,500, ઓર સોંફ હે 8,013,000, ઈસબ ગોળ હે 10,000 લેર 14,100, સાળી હે 5,900, 6,150, દાણા મેથી હે 6,000, 6,450, સિંધી સો હે 6,000, નીચે મેં ઉપરે રમાય 8,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તારા મીરો રિયો 6,500 લેર 6,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઓર જવાર હિ 5,000 લે પરી 5,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણો 5,500 લે પર ઓર 5,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મોઠ હે 6,000 લે પર 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઓર કાળા તિલ 10,000, 11,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ઓર સફેદ તિલ હે જગા 10,500 લે ફરા, ઓર 11,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મતલબ 500 રૂપિયા સફેદ તિલ હે જગા તેજ હે. એ ભાઈ ભાવ હે મંડીરા, અગર કોઈ ભાઈ કને જીન્સ હે तो वे भाव ले सके। और देखो भैया हमें आ बाजार भाव री बात हुई, हमें देखो लोगों ने उड़ीक रहे के भाई ये बत्तल भी होना ही एक रामदेव जी री बाजार भाव भी बताया यार आप री अगली बताओ और करो प्रयोग संतुलित प्रयोग वो जो बच्चों पढ़ मत विषय भी बारे में बात करी। लेकिन कई भाई है जगह के भाई किशो आज गीत होना आई कहीं भजन होना आई तो आज किसान भजन होना आई दा एक बढ़िया नु तिवाड़ी री आवाज में गाइडो प्यारो सो लोकगीत।